차세와 카직 뭐나 예된토 야라 포르네 예제체와 사바 이체마식 쓰기요 차세군이 중국 기급 인바 니베 송급 소사시 인식 提到라 중국 다진 안닌 세구토 포주 제야세라 Gebe tuzi pu, xian tuzi mang che wara, tezo, tsobo chong chong zhe che ne, che gui bi gi yu. Ye zera, che wa garzo pe wa dara, do ya, to mhizar wa ta, se ya, se mhizar wa dara, ma na ya. Tungwe to tu, nyob to be che wa ni, yen zam ku kona yin tu. 테라 합도자 해마오베 티 차세비에 카세 전주 체체라 친유시 차세바 망치오베 함사식시 코나치나야 대난기 차세바 찍니 응어미시 파페보로 내유 티 동부 예딩토 종에리 라네 rāng-rāng zhē nyam tē ngōm shīn tū. Wān gā lō pāmba shīk lā nāmba zhē bū chūpa gyak tā mē tū kū sē lā rū wē gāb sū dōng bū yēn cām sū chē wā jī chā rā lā gā mē. Tātā kū rāng chūpa gyak chē tū ngē bā rā tū nyan chōng gā gu. Tāni kū rī bā cī jīg tū jīm nē 공부지지신 동구의 초수 뷰친 로파마시라 코바라 세신부 라메바마세 타동 랑기냠갸 베리쇼르신